જે હાજે તે હા હું મારું મનિયા, જે હાજે તે હા હું મારું મનિયા, મું જે ડ્યું મલી રમે ચૂંડન મોક મેં હા, મુંજી આહ ઇહા કદે કેરાઈને કોટ કે. السلام علیکم سمعین، جی ایف ایم 88.8 لاڑکانے جی لائیو اسٹوڈیو میں پروگرام روشن صبح سان کرے اواں جو پہنجو میزبان نعمت اللہ جونی جو اواں جی خدمت میں حاضر قبول پوے سک بھریو سلام.